0: નેલા રે જાઉ મારી નેલા, જાઉ મારી નેલા રે જાઉ મારી નેલા.
1: હોય હો સુનુ છો
2: ઈબુઆ, એડે ટાન ખરાનો તમે કેન કે બહારુ છો? ના દેખબાર કે આકાશ નો નિયા બરસિલા બાગે લાગુચે.
1: અરે જરૂરી કામ ટે પડી ગલા પરે નહી ગલે નહી ચલે પોલે આમે જે સંગે સંગે.
2: ઓહો રે તમર જરૂરી કામ હો, સંગે છતાટા નહી કરી મુડે ઉદા ગામ છાટે દે કરી જો. આ તમર જન કલા ચશ્માટે રખી છો, હેટા લગાલે તો હીરો બાગે દિસો ગો. હેટા લગી કરી ગલે ના હેતા ફિરબાર લાગી, જદી ડેરી હેવા બોલે સંગે પાન બોતલટા ભી ધરી થો.
1: ઓહો રે મુરસિયાની, ઈ કથાટા જન કહેલ નહીં મન કે પહેલા. અરે જાઉ મારવાનું નીચકે પહોંચાવવા લાગી ઈ સબ કથા કરવાર કે પડવા, નહીં હેલે વિપદ બુઝલો.